0: કાર્યક્રમ ખેતીવાડી અમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિનું
0: રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે. ને આપ સબ હમરી રહ્યો આપણો સમુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માતે.
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી. ખેતીવાડીને એક ના વિષયને હાથે આજના આ કાર્યક્રમની માધ્યમથી આપણે વાત કરવા રહ્યા ઉન્નત બકરી પાલન આપણે હરતે કરી શકાય.
0: હવે તો જાગૃતિ બોન, અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે કિસાન ભાઈ બોનો થકી ઘણા કની વાતે કરંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે ભાઈ બોનોને આપણે હમરાવી દા ગીત મોરે કરા આપણી વાતે.
1: હોવે તો ભાઈ બોન આપ હમર તરો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન, ગીત તો અંશો પૂરું નાણા ગીતને બાદ એક વખત ફેરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરો હા આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં ને જેમકે ગીતથી પહેલે આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા આવ્યા હા કે ઉન્નત બકરી પાલન આપણે હરતે કરી શકા
1: હવે તો જાગૃતિ બોન અણા વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહે મની સર તો સૌથી પહેલા આપણે હામરી લણાની વાત એન મોરે કર આપણી વાતે
0: હોવે
1: સર નમસ્કાર
2: નમસ્કાર અંજલિજી આપકો ઓર સભી શ્રોતાઓ કો ભી મેરા નમસ્કાર
1: જી બિલકુલ સર આપકા બહોત બહોત સ્વાગત કરના ચાહેંગે હમારે આજ કે કાર્યક્રમ ખેતીવાડી મે સર જૈસા કે આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે નિરંતર જોડતે રહેતે હૈ ઓર હમારી કિસાન ભાઈ બહેનો કો પશુપાલન સે જોડી હુઈ જલ સ્વરાજ સે જોડી હુઈ ઢેર સારી જાણકારી દેતે હૈ તો સર આજ હમારી કાર્યક્રમ મે આપસે વાતચીત કા વિષય હૈ હમ દેખતે હૈ કે હમારે કિસાન ભાઈ બહેન બકરી પાલન કરતે હૈ હમ દેખતે હૈ કે બકરી પાલન સે ઉને ઢેર સારે ફાયદે ભી હોતે હૈ ઓર ઉનકી આજીવિકા કા જો સ્તર હૈ વો ભી સુધરતા હૈ તો એસે મે મેં યે જાનના ચાહુંગી કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ ઉને ઉન્નત બકરી પાલન કે જો સૂત્ર હૈ વો કિસ તરીકે સે ધ્યાન મે રખને કી જરૂરત હૈ ક્યુંકી હમ દેખતે હૈ કે જબ તક ઉન્હે ઉન્નત બકરી પાલન કે જો સૂત્ર હૈ ઉનકા ધ્યાન નહીં હોગા તો બહોત સી બાર હમ દેખતે હૈ કે હમે

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન. હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લીએ અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મે અપને નામ કી જમીન નહીં મિલની ચાહિયે?
2: એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જિતના ઉસકે ભાઈ કો?
0: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ ઔર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈં.
2: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરે. મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મે ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહિયે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન, તો આયરન યુક્ત તત્વ સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઔર ઉચિત ઉપચાર લેં.

0: એકચ્યુઅલી પણ ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હ આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીત કે પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે ગાઉની જે ચોપાલ સંસ્કૃતિ હે વે કેમ ખતમ થઈ રહી હે.
1: હવે
0: બહેન બોનો આપણે દેખા હ કે આપણે ગાઉ મેં જે ચોપાલ લાગતી હતી એ ખાલી બેવાનું સ્થાન જ નહોતી તો બલ્કિ આપણે સામાજિક જીવનનું એક કેન્દ્ર બી હતું. આપણે દેખતા હ કે કિસાન હતા, હવે આપણે વાતે સાંજા કરતા હતા, બુઝુર્ગ આપણા અનુભવ સાંજા કરતા હતા, યુવા આના સબકથી શીખતા હતા અને ગાઉની સમસ્યા મળીને એકબીજા ખાતે સાંજા કરીને વિચાર કરતા હતા. આજંજલી બુના પણ દેખા હ કે સંવાદની કમી થતી જઈ રહી હે, સહયોગ કમ થતું જઈ રહ્યું હે ને આ સબ કમ થતું જઈ રહ્યું એના ખાતે આપણે દેખી રહીએ કે આ ચોપાલ જેવી સંસ્કૃતિ હે આ આપણે ખતમ થતી દેખાઈ રહી હે.
1: હવે મનીષા બુન જેમકી આપે કીધું કે ગામો મેં પહેલે જે ચોપાલે લાગતી હતી એ સંવાદ, સહયોગ, ભાઈચારા, સામૂહિક નિર્ણયની પરંપરા જે હતી એ સમાજને મજબૂત બનાવતી હતી. પણ અવડેના ટાઈમે આ સંસ્કૃતિ ધીરે ધીરે કમઝોર થતી જઈ રહી હે. નાઇનબુનો આપણે દેખો હ કે પહેલાના ટાઈમે જે ચોપાલે હતી ને અવડેના ટાઈમે જે ચોપાલે હે એ બિલકુલ અલગ થઈ ગઈ હે. પહેલે મનક હાજે આવીને બેઠા હતા, ઘણાકાની વાતે કરતા હતા, પણ અવડે જે મનક હે એ ઘરમાં સીમિત થઈ ગઈ હે. ખાલી ટાઈમે મનક જે હે એ ચોપાલ માટે બેવું નથી પસંદ કરતા, બલ્કિ મોબાઈલ, ટીવી ને બીજા ઘણા એનાને કામ એવા આવી ગયા હે જેન માટે એ વ્યસ્ત રહે હે. આનું પરિણામ આ શું હે મનીષા બુન કે ગાઉ મેં આપસે સંવાદ કમ થઈ ગયું હે, સામૂહિક નિર્ણય જે હે એ કમઝોર પડવા લાગ્યા હે ને સામાજિક જે જોડાવ હે એ પહેલે જેવું નથી રહ્યું.
0: હવે અંજલી બુન આ અગર વાત કરો કે આ ચોપાલની સંસ્કૃતિ આ ખતમ થવાનું શું કારણ હે તો આપણે દેખા કે સૌથી મોટું કારણ હે મોબાઈલ ને ડિજિટલ મનોરંજન. બહેન બોનો પહેલા પણ દેખતા હતા કે લોક એકબીજા ખાતે વાતે કરતા હતા, બહેને આપણા અનુભવ સાંજા કરતા હતા, પણ આજના ટાઈમે આપણે દેખો હોય કે હર મનક હે ને મોબાઈલ હે, હર મનક સોશિયલ મીડિયા સલાડી હે ને આપણી વાતે હે ભી સોશિયલ મીડિયા ખાતે સ્વર્ણ ખાતે સાંજા કરના કે હે. જેન ખાતે આપણે દેખો હોય કે લોગોનું મેલ મિલાપ હે વો કમ થઈ ગયું હે, એકબીજા ખાતે મળતો નથી, ઘર ખાતે બહાર નથી નીકળતો, તો એના કારણ ખાતે ભી આપણી સંસ્કૃતિ હે આ કમ થતી દેખાઈ રહી હે. એની સાથે અંજલી બોન આપણે દેખો હોય કે સંયુક્ત પરિવાર હે ભી તૂટવા લાગી છે. પહેલાના ટાઈમે આપણે દેખતા હતા કે આપણે પરિવારનો સબ મનક મળીને બેઠો હતો, એ ખાતે વાતે કરતો હતો, પર હવેના ટાઈમે આપણે દેખો કે આપણે પરિવાર વિભી તૂટી ગયા હે, સબ એકબીજા ખાતે અલગ થઈ જઈએ, આપણે આપણે કામોમાં વ્યસ્ત થઈ જઈએ, જેન ખાતે બી આ સંસ્કૃતિ હવે કમ થતી દેખાઈ રહી હે.
1: હવે મનીષા બોન એની સાથે આપણે દેખો વ્યસ્ત જીવનશૈલી, એટલે આપણે દેખો કે ખેતને હાથે હાથે આજકાલ જે મનક હે એ બીજા રોજગારમાં વ્યસ્ત થઈ ગયા હે. મનકની આજે સામાજિક મેળ પિલાપના જે કાર્યક્રમ હે એનામાં સંમિલિત થવાનું ટાઈમ જ નથી રહેતું. આજની જે યુવા પેઢી હે એ ચોપાલની પરંપરાની મહત્વ થકી પરિચિત જ નથી. એનાને એમ લાગે કે આ હું હે, આ તો ખાલી બેવાનું કામે આન થકી એ જુડે જ નથી હજી સુધી. એની સાથે સામૂહિક જે ગતિવિધિ થતી હતી પહેલે એનાની કમીને કારણ બી આપણે દેખો કે આ સબ સમસ્યા જે હે એ વધી રહી હે અને આના દુષ્પરિણામ આ થઈ રહે કે મનક જે હે એ એકાબીજા થકી સિટી જતા જઈ રહી. પહેલે એવું હતું કે સમસ્યા સાંજા થતી હતી ને એનું સમાધાન થતું હતું, પણ અવડે જે મનક હે એ ગામમાં રહેવા બાદ ભી એકબીજા મનક તકી અંજાન થઈ ગયે હે. સામાજિક જે મેલ મિલાપ હે એ નથી થતું, જેને કારણ મનકમે વિશ્વાસ ને સહયોગની ભાવના કમ થઈ ગઈ હે. એ ચોપાલી સ્થાન હતું જ્યાં બુઝુર્ગ જે મનક હે, ગઢલ જે મનક હે એ આપણા અનુભવ સાંજા કરતા હતા, એ અનુભવ ભી હવે કમ થઈ ગયું હે. પહેલે ગામમાં જે પરંપરાએ હતી, સંસ્કૃતિ હતી, લોકગીત હતા, એ પરંપરાએ મનક એકબીજા તકી વાતે કરતા ને જીવિત રહેતી હતી. અવડે એમના ટાઈમે આપણે દેખી રહ્યો કે ગામની જે પરંપરા હે એ ધીરે ધીરે કમઝોર થતી જઈ રહી હે. નાની મોટી સમસ્યાનું જે પહેલે સમાધાન થતું હતું એ હવે નથી થતું, કેમ કે આ સબ ચીજે દેખી રહ્યો કે અલગ જ પૂગી ગઈ હે. પહેલે ચોપાલમાં જે સમસ્યા હલ થતી હતી એ ને થવાને કારણ આપણે દેખો કે વિવાદ જે હે એ વધી રહે ને મનક જે હે એ એકબીજાના દુશ્મન થતા જઈ રહે હે.
0: હવે અંજલી બોન આ તો આપણે આ દુષ્પરિણામની વાત કીધી, આજ ભાઈન બોનને સમાધાનને બારામાં બતાડો તો આપણે ભાઈન બોનને કેવું જાંગા કે આપણે સપ્તાહમાં એક દાડો કાઢવો હે, વણામાં આપણે એકબીજાને વાતે સાંજા કરવી હે કે ની હું સમસ્યા હે આ સાંભળવી હે ને એને સમાધાન ઘડવાની કોશિશ કરવી હે. ને કેવું ચાંગા કે આણામાં આપણે યુવા ભાઈ હે એને ભાગીદારી બી ઘણી મહત્વપૂર્ણ હે. આપણે દેખો કે અગર આપણે યુવા ભાઈ બોન હે વી બુઝુર્ગોની વાતે સાંભળેગા અને એકબીજાની સમસ્યાને સાંભળેગા તે વી અને સમસ્યાઓનું આસાની ખતું હલ કાઢી શકેગા.
1: હવે મનીષા બોન આપણાને યુવાઓને ચોપાલ તકી જોડવું ઘણું જરૂરી હે. એ જોડેગા અને ગઢલ મનકની વાતે સાંભળેગા તો અવડેના ટાઈમે જે યુવા સાથી આમના તેમના બીજા ચીજ તકી જોડી રહી એ ની જોડેગા અને એને પરિણામો ને ભી સમજી શકીંગા. એની સાથે ભાઈ બહેનો આપણને સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન ટેમ ટેમ માટે કરતા રહેવું હે. જેમતે કે આપણે જે આવા વાળી પેઢી હે એ આપણા લોકગીત લોકનૃત્ય કહાની ને પારંપરિક જે ખેલ હે એના માધ્યમ થકી સક્રિય રહી શકે. એની સાથે આપણે પાણી, સ્વચ્છતા, શિક્ષા, ખેતી, સ્વાસ્થ્ય જેવા વિષય માટે ગામની જે ચોપાલ હે એનમે નિયમિત ચર્ચા કરવી હે, જેમતે કે આ જે સમસ્યા આપણા ગામમાં વધારે થઈ રહી હે એનું સમાધાન નીકળી પાકા. એની સાથે આપણને મોબાઈલ થકી કમ સંવાદ કરવું હે, મનક થકી વધારે સંવાદ કરવો હે. અગર આપણે એક મનક ભી આ ગ્રામ ચોપાલની શરૂઆત

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. આપ સભી સુન રહે હે આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની એક જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. સેહત નું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખુરાક હે બોન. જીમ કી પરબાત ની શરૂઆત પાણી થકી કરો. થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ની જીવન જીવા. ફલ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવા. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું. આ જીવન નો સહારો હૈ. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

0: જલવાયુને અનુસાર જ એની નસ્લનું ચયન કરવું હે. એને સાથે એણને આવાસનું ધ્યાન રાખવું હે, એણને ખાવાનું પીવાનું ધ્યાન રાખવું હે, ને એણને સ્વાસ્થ્યનું ભી ધ્યાન રાખવું હોગા. કેમકે આપણે દેખો હો કે અગર આપણે એણને સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખો, ટાઈમ માટે ટીકાકરણ નહીં કરાવો, તો ઘણા આકારની એવી બીમારીઓ જે હે ઈ એણને લાગી જાય હે, જેથી કે આપણને નુકસાન ભી થઈ શકે.
1: હવે અંજલિ બોલ, તો જેમ કી વાતે તો આપણે ઘણા કની કરી ને હવે આપ દીકી રહો કે ટાઈમ થઈ ગયો હે સૂટા પડવાનો, તો સૂટા તો પડ, પણ સાથે સાથે સમજી લે એક ઓર કિતને મોરે પડા સૂટા.
0: હવે

0: ભાઈ બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરે હો. આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં, જેમ કે ગીત કે પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે ગાઉની જે ચોપાલ સંસ્કૃતિ હે વે કેમ ખતમ થઈ રહી હે.
1: હવે
0: બહેન બોનો આપણે દેખા હા કે આપણે ગાઉ મેં જે ચોપાલ લાગતી હતી એ ખાલી બેવાનું સ્થાન જ નહોતી તો, બલ્કિ આપણે સામાજિક જીવનનું એક કેન્દ્ર બી હતું. આપણે દેખતા હા કે કિસાન હતા, આપણે વાતે સાંજા કરતા હતા, બુઝુર્ગ આપણા અનુભવ સાંજા કરતા હતા, યુવા આના સબકત હીકતા હતા, અને ગાઉની સમસ્યા મળીને એકબીજા ખાતી સાંજા કરીને વિચાર કરતા હતા. આજંજલી બુના પણ દેખા હા કે સંવાદની કમી થતી જઈ રહી હે, સહયોગ કમ થતું જઈ રહ્યું હે, ને આ સબ કમ થતું જઈ રહ્યું, એન ખાતે આપણે દેખી રહીએ કે આ ચોપાલ જેવી સંસ્કૃતિ હે આ આપણે ખતમ થતી દેખાઈ રહી હે.
1: હવે મનીષા બુન, જેમ કે આપે કીધું કે ગામો મેં પહેલે જે ચોપાલે લાગતી હતી એ સંવાદ, સહયોગ, ભાઈચારા, સામૂહિક નિર્ણયની પરંપરા જે હતી એ સમાજની મજબૂત બનાવતી હતી, પણ અવડેના ટાઈમે આ સંસ્કૃતિ ધીરે ધીરે કમઝોર થતી જઈ રહી હે. માઇનબુનો આપણે દેખું હો કે પહેલાના ટાઈમે જે ચોપાલે હતી ને અવડેના ટાઈમે જે ચોપાલે હે એ બિલકુલ અલગ થઈ ગઈ હે. પહેલે મનક હાજે આવીને બેઠા હતા, ઘણાકાની વાતે કરતા હતા, પણ અવડે જે મનક હે એ ઘર મેં સીમિત થઈ ગઈ હે. ખાલી ટાઈમે મનક જે હે એ ચોપાલ માટે બેવું નથી પસંદ કરતા, બલ્કિ મોબાઈલ, ટીવી ને બીજા ઘણા એનાને કામ એવા આવી ગયા હે જેન માટે એ વ્યસ્ત રહે હે. આનું પરિણામ આ શું હે મનીષા બુન કે ગાંવ મેં આપસે સંવાદ કમ થઈ ગયું હે, સામૂહિક નિર્ણય જે હે એ કમઝોર પડવા લાગ્યા હે, ને સામાજિક જે જોડાવ હે એ પહેલે જેવું નથી રહ્યું.
0: હવે અંજલી બોન આ અગર વાત કરો કે આ ચોપાલની સંસ્કૃતિ આ ખતમ થવાનું શું કારણ હે, તો આપણે દેખા કે સૌથી મોટું કારણ હે મોબાઈલ ને ડિજિટલ મનોરંજન. બહેન બોનો પહેલા આપણે દેખતા હતા કે લોક એકબીજા ખાતે વાતે કરતા હતા, બહેને આપણા અનુભવ સાંજા કરતા હતા, પણ આજના ટાઈમે આપણે દેખો હોય કે હર મનક હે ને મોબાઈલ હે, હર મનક સોશિયલ મીડિયા સલાડી હી, ને આપણી વાતે હે ભી સોશિયલ મીડિયા ખાતે સ્વર્ણ ખાતે સાંજા કરના કે હી, જેન ખાતે આપણે દેખો હોય કે લોગોનું મેલ મિલાપ હે વો કમ થઈ ગયું હે, એકબીજા ખાતે મળતા નથી, ઘર ખાતે બહાર નથી નકળતો, તો એન કારણ ખાતે ભી આપણી સંસ્કૃતિ હે આ કમ થતી દેખાઈ રહી હે. એની સાથે અંજલી બોન આપણે દેખો હોય કે સંયુક્ત પરિવાર હે ભી તૂટવા લાગી છે. પહેલાના ટાઈમે આપણે દેખતા હતા કે આપણે પરિવારનો સબ મનક મળીને બેઠો હતો, એ ખાતે વાતે કરતો હતો, પર હવેના ટાઈમે આપણે દેખો કે આપણે પરિવાર વિભી તૂટી ગયા હે, સૌ એકબીજા ખાતે અલગ થઈ જઈએ, આપણે આપણે કામોમાં વ્યસ્ત થઈ જઈએ, જેન ખાતે બી આ સંસ્કૃતિ હવે કમ થતી દેખાઈ રહી હે.
1: હવે મનીષા બોન એની સાથે આપણે દેખો વ્યસ્ત જીવનશૈલી, એટલે આપણે દેખો કે ખેતને હાથે હાથે આજકાલ જે મનક હે એ બીજા રોજગાર મેં વ્યસ્ત થઈ ગયા હે. મનક કની આજે સામાજિક મેલ પિલાપના જે કાર્યક્રમ હે એનામાં સમ્મિલિત થવાનું ટાઈમ જ નથી રહેતું. આજની જે યુવા પીઢી હે એ ચોપાલની પરંપરાની મહત્વ થકી પરિચિત જ નથી. એનાને એમ લાગે કે આ હું હે, આ તો ખાલી બેવાનું કામે આન થકી એ જુડે જ નથી હજી સુધી. એની સાથે સામૂહિક જે ગતિવિધિ થતી હતી પહેલે એનાની કમીને કારણ બી આપણે દેખો કે આ સબ સમસ્યા જે હે એ વધી રહી હે, અને આના દુષ્પરિણામ આ થઈ રહે કે મનક જે હે એ એકાબીજા થકી સીટી જતા જઈ રહે. પહેલે

0: એવું હતું કે સમસ્યા સાંજા થતી હતી ને એનું સમાધાન થતું હતું. પણ અવળે જે મન કહી એ ગામમાં રહેવા બાદ ભી એકબીજા મનક તકી અંજાન થઈ ગયા હે. સામાજિક જે મેલ મિલાપ હે એ નથી થતું, જેને કારણ મનકમે વિશ્વાસ ને સહયોગની ભાવના કમ થઈ ગઈ હે. એ ચોપાલી સ્થાન હતું સા બુઝુર્ગ જે મનક હે ગઢલ જે મન કહી એ આપણા અનુભવ સાંજા કરતા હતા. એ અનુભવ ભી હવે કમ થઈ ગયું હે. પહેલે ગામમાં જે પરંપરાએ હતી, સંસ્કૃતિ હતી, લોકગીત હતા, એ પરંપરાએ મનક એકબીજા તકી વાતે કરતા ની જીવિત રહેતી હતી. અવડે એમના ટાઈમમાં આપણે દેખી રહ કે ગામની જે પરંપરા હે એ ધીરે ધીરે કમઝોર થતી જઈ રહી હે. નાની મોટી સમસ્યાનું જે પહેલે સમાધાન થતું હતું એ હવે નથી થતું, કેમ કે આ સબ ચીજે દેખી રહ કે અલગ જ પૂગી ગઈ હે. પહેલે ચોપાલમાં જે સમસ્યા હલ થતી હતી એ ને થવાને કારણ આપણે દેખ હો કે વિવાદ જે હે એ વધી રહે ને મનક જે હે એ એકબીજાના દુશ્મન થતા જઈ રહે હે.
1: હવે અંજલિબોન આ તો આપણે આ દુષ્પરિણામની વાત કીધી, આયસ ભાઈ બોનને સમાધાનને બારામાં બતાડો. આપણે ભાઈ બોનને કેવું જાણગા કે આપણે સપ્તાહમાં એક દાડો કાઢવો હે, વણામાં આપણે એકબીજાને વાતે સાંજા કરવી હે કે નહીં, હું સમસ્યા હે આ સાંભળવી હે નહીં, એને સમાધાન કાઢવાની કોશિશ કરવી હે. ને કેવું જાણગા કે અણામાં આપણે યુવા ભાઈ હે એને ભાગીદારી બી ઘણી મહત્વપૂર્ણ હે. આપણે દેખો કે અગર આપણે યુવા ભાઈ બોન હે વી બુઝુર્ગોની વાતે સાંભળેગા અને એકબીજાની સમસ્યાને સાંભળેગા તે વી અને સમસ્યાઓનું આસાની કરતું હલ કાઢી શકેગા.
0: હવે મનીષા બોન આપણે યુવાઓને ચોપાલ તકી જોડવું ઘણું જરૂરી હે. એ જોડેગા અને ગઢલ મનકની વાતે સાંભળેગા તો અવળેના ટાઈમમાં જે યુવા સાથી આમના તેમના બીજા ચીજ તકી જોડી રહી એ ને જોડેગા અને એણને દુષ્પરિણામને બી સમજી શકેગા. એની સાથે ભાઈ બોનો આપણને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ટાઈમ ટાઈમ માટે કરતા રહેવું હે. જેમથી આપણે જે આવા વાળી પેઢી હે એ આપણા લોકગીત, લોકનૃત્ય, કહાની ને પારંપરિક જે ખેલ હે એને માધ્યમ તકી સક્રિય રહી શકે. એની સાથે આપણે પાણી, સ્વચ્છતા, શિક્ષા, ખેતી, સ્વાસ્થ્ય જેવા વિષય માટે ગામની જે ચોપાલ હે એમાં નિયમિત ચર્ચા કરવી હે. જેમથી આ જે સમસ્યા આપણા ગામમાં વધારે થઈ રહી હે એનું સમાધાન નીકળી પાકા. એની સાથે આપણને મોબાઈલ તકી કમ સંવાદ કરવો હે ને મનક તકી વધારે સંવાદ કરવો હે. અગર આપણે એક મનક ભી આ ગ્રામ ચોપાલની શરૂઆત કરી દેગા તો આપણે દેખંગા કે આપણી જે ચોપાલે હે એ ફેર તકી જીવિત થાગા ને આપણા જે સંસ્કાર ને સંસ્કૃતિ બની તકી હે એ બની તકી રહેગા.
1: હવે અંજલિ બોન કાર્યક્રમના માધ્યમ પરથી કેવું જાણગા કે આ ચોપાલ હે ભી આપણે જીવનમાં ઘણું મહત્વપૂર્ણ હે. એન ખતે આપણે દેખ હ કે આપણે એકબીજા ખતે મળ હ, આપણી વાતે સાંજા કર હ, આપણી સમસ્યા બતાડ હ, તે જેન ખતે આપણે દેખ હ કે આપણે તનાવ હે વો ભી કમ થઈ જાય, આપણે માનસિક સ્વાસ્થ્ય વો ભી અચ્છું બન્યું ખતું રહે. તે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે એકબીજા ખતે મળવું હે, વાતે કરવી હે ને આપણી હતી સમસ્યા હે ભી સાંજા કરવી હે અગર આપણે સહી રહેવું હે. તે ભાઈ બોનો ચોપાલ કેવલ બેવાની જગ્યા નથી હે, બલકે આ એક આપણે ગામની આત્મા હે. તે ભાઈ બોનો યાદ રાખો કે જી ચોપાલ જીવિત રહેગા વા સંવાદ જીવિત રહેગા, ને જ્યાં સંવાદ જીવિત રહેગા અંજલિ બોન વો સમાજ મજબૂત બનેગા.
0: હવે મનીષા બોન ગામની ચોપાલની સંસ્કૃતિ ખત્મ થવું કેવલ એક પરંપરાનું સમાપ્ત થવું નથી, બલકે સામાજિક જોડાવ, સંવાદ ને સામૂહિક સોચનું કમઝોર થવું ભી હે. અગર ગ્રામ ચોપાલને ફેર તકી જીવિત રાખવાનું આપણે પ્રયાસ કરંગા તો આપણે યુવાને જે ગઢલ મન કહે એ હાથે આવેગા ને ગામની સમસ્યાનું મળીને સમાધાન કરી પાંગા. ચોપાલ જે હે એ ગામના વિકાસ ને સામાજિક એકતાનું કેન્દ્ર માન્યું જાય હે. એટલે ચોપાલ અને ફેર તકી જીવિત બનાવવું હે, કેમ કે મજબૂત ચોપાલસ મજબૂત ગામ ને મજબૂત સમાજની પહેચાન હે.
1: હવે અંજલિ બોન તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોનો કરતી આપણે ગામની ચોપાલની સંસ્કૃતિને આપણે હેતે જીવિત રાખવું હે આના માટે ઘણા કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહીએ હે કે ટાઈમ બી થઈ ગયો હોય આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું.
0: હવે
1: સૂટ તે પડે પણ જાતક હતી પેલ આપણે કાર્યક્રમનો પતો આપણે ભાઈ બોનોને બતાડી દો.
0: હવે ભાઈ બોનો લખી લો અમારું પતુ. અમારું પતુ હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. આજે વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથે. તાર હુદી
2: રામ રામ રામ રામ.